0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: आपकी खट्टी मीठी यादों में आपके संग MBC रेडियो।
2: મોજ કરવા ગુજરાતી ગીતોના પ્રોગ્રામ ગીત બહારની સાથે ગીતોની બહાર ગીત બહાર ગીત બહાર

ચાલુ શરૂ કરી આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો અને તમારા અને મારા સાથે એમ જ બની રહેશે ગુજરાતી કાર્યક્રમમાં અત્યારથી સુધી લઈને 2:15 સુધી. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ, છોડનારને બહાનાની તાણ નથી હોતી અને નિભાવનારને કારણની કોઈ જાણ નથી હોતી. એટલે જેણે છોડવું હોય ને તેને કોઈ કારણની જરૂર નથી પડતી. તો ચાલો ગુજરાતી ગીતનું એક સુંદર મજાનું આપણે ગીત લઈ લઈએ સિદ્ધાર્થ.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે એમબીસી રેડિયો પર, અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:15 વાગ્યા સુધી. ને આપણા કાર્યક્રમ શનિવારે હોય છે, 1/2 કલાકના કાર્યક્રમમાં તમારું બધાનું સ્વાગત છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા આપણે સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં.

શું આપણે કહીએ છીએ ને કે મહેનતથી મેળવેલું સાત પેઢી માણે છે, પણ અને છાનવીને લીધેલું હોય છે ને તે સાત પેઢી ભોગવી પણ લે છે. એટલે કહેવાય છે ને, જ્યારે આપણે મહેનતથી જે મેળવેલું હોય છે ને એ સાત પેઢી આરામથી માણે છે, પણ જ્યારે આપણે છીનવીને કોઈ પાસેથી લીધેલું ધન હોય છે ને તે સાત પેઢી સુધી ભોગવે છે. તો ચાલો સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. સુરતી લોચોમાંથી લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે 2026 નું

0: આજે
1: ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે ગીત બહાર કાર્યક્રમ અને હું છું અમિતા. તો કહેવાય છે ને કે ભાઈ જિંદગીમાં કોઈની સાથે પણ ગુસ્સાથી વાત ના કરો, શું ખબર કોણ કેવી મુશ્કેલીઓમાંથી લડીને પણ તમારી સાથે ભાઈ હસીને વાત કરતા હોય છે. એટલે કે લાઈફમાં કોઈની સાથે પણ ગુસ્સાથી વાત કરવા પહેલાં આપણે વિચારી લેવું જોઈએ કે સામેવાળી વ્યક્તિ કેવી પરિસ્થિતિમાંથી પણ કેવી મુશ્કેલીમાંથી પણ તમારી સાથે ભાઈ હસીને વાત કરી રહ્યો છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર

દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો, પણ અમુક નિર્ણય તો પરિસ્થિતિનો પણ હોય છે. કોઈક વાર એવો નિર્ણય લેવામાં આવે છે, વ્યક્તિ પરિસ્થિતિને જોઈને કોઈક વાર એવો નિર્ણય લે છે, તે પોતાને નથી ખબર પડતી કે શા માટે આ નિર્ણય લઈ રહ્યો છે. તો ચાલો ગુજરાતી ગીતોની સુંદરમાં જણા આગલું ગીત લઈ લઈએ. જેમ કે તમને આજે કહ્યું કે આજે મેં 2026ના નવા ગીતો લઈને આવ્યા છે, તો ચાલો એન્જોય કરતા ગુજરાતી ગીતોની મજા માણતા સુંદરમાં જણા આગલું ગીત ઐશ્વર્ય મુજબદારના અવાજમાં.

બસ ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમને આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યો હશે. ના લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે, એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર.